0: We've got one more beautiful track lined up for you before the mid-morning show ends. But it's time to love you and leave you. We've got Vish Bhatnagar coming up next to reload your afternoon. It's me, Kush, signing out.
1: Kush on the mid-morning show. Hillaro અને ઉમરો જેવી acclaimed ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી.
2: તમારો તો જિંદગી છે કે ફિલ્મની વાર્તા.
1: એક ઇયુ હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું.
3: મારી વાર્તા અધૂરી છે ભાઈ.
1: બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ્ડ.
4: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
1: ધબકારો સ્ટારિંગ દેવેન ભોજાની અને આરજવ દેસાઈ.
5: લોકેશન અહીંના કરેલા અહીં જ ભોગવવાના છે.
1: ઇન સિનેમાસ નિયર યુ.
6: 105 સુપર હિટ શોઝ પછી હવે લંડનમાં આવી રહ્યું છે એક ધમાકેદાર ઇન્ટરનેશનલ ગુજરાતી કોમેડી. જયઝ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે સખણા રેજો હસબન્ડજી. લીના શાહ અને સમીર શાહ સાથે હાસ્યની ફૂલ ગેરંટી. ફ્રાઈડેઝ 26 જૂન 27 પાટીદાર સમાજ વેમ્બલી પાર્કમાં રાતના 8 વાગે. ટિકિટ બુકિંગ માટે વિઝિટ કરો eventbrite.co.uk, કોલ કરો વિડીયોરામા અથવા કોલ કરો મિસ્ટર બી 07860280655. સખણા રેજો હસબન્ડજી.
7: भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए.
8: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
7: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी.
8: गारंटेड.
7: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे.
9: साउथ हॉल ट्रेवल.
8: फोन 02085748410.
9: 24 घंटे किसी भी वक्त फोन करें 02085748410. एट ऑल प्रोटेक्टेड.
10: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1890 से पूरी तरह फिटेड. और हाँ, मिलेगी आपको 7 साल की बॉश गारंटी. तो इंतजार मत कीजिए, अभी कॉल करें 02081502025 और विजिट meraboiler.com. T's and C's apply.
6: Mantra Holidays wishes you and your family a holiday season filled with joy, laughter and unforgettable moments. As you celebrate, start planning your next adventure with us. Visit www.mantraholidays.co.uk or call 02033736333 now. APTA bonded.
11: Mantra Holidays.
12: What's your travel mantra?
11: अल नूर पुराना बाएतमाद नाम नई रेंज के साथ प्रीमियम पल्सेस प्योर फ्रेश फुल ऑफ नेचुरल गुडनेस एवरीडे दाल से लेकर होलसम मील्स तक आपके एशियन ग्रोसरी स्टोर्स पर अवेलेबल है. अल नूर टेस्ट द डिफरेंस.
13: द पीपल ऑफ ब्रिटेन लव देयर फैंसी ब्लेंडर्स. दे बॉट लोड्स ऑफ देम एंड लकीली इफ दे बॉट देम विद बार्कली कार्ड दे अर्नड रिवॉर्ड्स. In fact, they'll earn rewards on all their eligible purchases. It's a more convenient way to consume your fruit and veg. What you buy is your business. Giving you rewards on purchases is ours. Barclay Card, backing your future. 28.9% APR representative variable, subject to application, financial circumstances and borrowing history. T's and C's apply.
14: This Eid, skip the queues and save with Ambala. Pre-order before the 10th of May and enjoy 20% off your order. Use code EARLYEEDSAVER online or in store. From stunning gift tins to rasmalai and moti chur laddus. Don't wait. The offer ends on the 10th of May.
15: Want magic in every bite? Grab Hira Foods. Superior spices, wholesome dals, chapati flours, oils, sauces, pickles, plus much more. Ingredients sourced from around the world, packed especially for you. Hira Foods, king in quality, king in taste.
1: Next, Reload with Vish Bhatnagar.
16: Leica Radio, London.
1: Leica Radio, finalist at the Radio Academy ARIA's 2026.

0: Gold is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
1: હેલ્લારો અને ઉમ્બ્રો જેવી અક્લેમ્ડ ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી.
2: તમારું તો જિંદગી છે કે ફિલ્મની વાર્તા.
1: એક એવું હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું, બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ્ડ.
3: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
1: ધબકારો સ્ટારિંગ દેવેન ભોજાની અને આરજવ દેસાઈ ઇન સિનેમાઝ નિયર યુ.
4: લંડન, ગુડ ન્યૂઝ, આપકા ફેવરિટ આઈટેક અબ TRS કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે. હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિથ બેટર પ્રાઇસિસ. પરફેક્ટ ફોર રિટેલર્સ, ટ્રેડર્સ, ટેકઅવેઝ એન્ડ કેટરર્સ. આઈટેક ઇઝ ઓપન 24/7 વિથ ફ્રી પાર્કિંગ. ફોર આઈટેક એટ યુનિટ 123 સાઉથ બ્રિજ વે, સાઉથ હોલ, UB24AX. વન્સ યુ વિઝિટ, યુ કમ અગેન એન્ડ અગેન.
5: Skylord Cruise and Holidays, we are cruise specialists,
6: bringing you incredible value and unforgettable luxury cruises worldwide.
5: Call today on 01923 883 100
6: or go to skylordcruiseandholidays.com.
5: Book with confidence.
6: We're Atoll protected.
7: From scenic breaks in Scotland, the Lake District, Devon and Cornwall, to classic European journeys across France, Switzerland, Italy and the Netherlands, Star Tours takes care of every detail, including Indian meals on tour. Well planned, comfortable, trusted. That's the Star Tours experience. Call 0208 900 2323 or visit startours.co.uk.
8: Carotino Better Ghee, the healthier, low-price, cholesterol-free, butter ghee alternative. Carotino Better Ghee. Available in Tesco's, Asda, Morrison's and local grocery stores. Carotino Better Ghee.
9: This Eid, skip the queues and save with Ambala. Pre-order before the 10th of May and enjoy 20% off your order. Use code EARLYEEDSAVER online or in store. From stunning gift tins to rasmalai and moti chur laddus. Don't wait. The offer ends on the 10th of May.
10: Stick to the shopping list. Stick to the shopping list. Stick to the...
11: Unexpected bargain in the bagging area.
12: Oh well, lists are made to be broken. Especially for the flaming incredible gas barbecue at Aldi. Just £99.99. The Garden Event, Thursday 7th of May. Aldi special buys. Once they're gone, they're gone.
13: Next, Radio Wally's Roller Coaster is up next.
14: On Like Her Radio.
13: London. Raj Baden.